ભાઈબંધોણ, આ અમારા હાથમાં પત્ર છે શાસ્ત્રીનગર ખંડવાસી. લેખનાવાળા છે રમેશ પંચોલી, બિનુદેવી પંચોલી, પ્રકાશ ઉર્મિલા, દીપક, દીપિકા, નંદિની અને નિખિલ પંચોલી. બડા આવારસી તેજલ નીલકંઠ, મીરાદેવી, શિવાની, પિંકી અને રાધાબેન, અમલેશ્વરસિંહ, ડોમન ઠાકુર, સુમન ઠાકુર, મિથિલેશ, તારની, સૂરજ, જ્યોતિ, રેયાંશ અને ગુડિયા ઠાકુર કો પત્ર ભી હમકા પ્રાપ્ત હોય છે. ઘંટાઘર ચોક ખંડવાસી સંજય પંચોલિયા, પ્રિયંકા પંચોલિયા, ગુનગુન, સંપ્રીત, હેમેન્દ્ર અને સન્મતિ પંચોલિયા, ખંડવા રોડ, સનાવતસિંહ, રમેશચંદ વર્મા, નિર્મલા વર્મા, અશોક, અર્ચના, અનુજ, અનુરાધા અને એનકા પરિવાર કા સભય સદસ્ય એના ગીત ખ પસંદ કરી રહ્યા છે. તો આવો સુણા જ આપ સબકી પસંદ પર ભાઈ રમેશચંદ્ર યાદવ નુનકા સાથી નકો ગાયો યો ગીત.

એના ગીતથી સાથે જ ભાઈ બહેનો આજ કો લોકરંજની કાર્યક્રમ યહાં પૂરો હોજ. એના કાર્યક્રમમાં આપ આપકી પસંદ કા નિમાડી લોકગીત સુની શકો છો. ના આપકા પસંદ કા નિમાડી લોકગીત કા બોલ ના કલાકાર કો નામ લિખીને હમકો પત્ર ભેજી શકો છો. પત્ર ભેજણા કરેના હમારો પતો છે કાર્યક્રમ લોકરંજની દ્વારા કાર્યક્રમ પ્રમુખ

કિસાન વાણી કાર્યક્રમ લઈને હાજર છે આપકી બહેન પ્રણીતા. તો સ્વીકાર કરો મારી, રામ રામ. ભાઈ બહેન હોણી, શાસન કા લગાતાર પ્રયાસી આજ ખેતી કરનું આસાન ન કમ ખર્ચીલો કાર્ય હોઈ ગયેલ છે. સાથ જ કિસાન નખ આર્થિક નુકસાન ઉઠાણ કે ખતરો જોતો વો ભી કમ હોઈ ગયો છે, ક્યોકિ શાસન હર આપદા વિપદામાં આપના કિસાન ભાઈ બહેન કા સાથ છે. ભાઈ બહેન હોણી, શાસન પ્રાકૃતિક આપદા ખતો રોકી નહીં શકતી હૈ, પણ ઓકાસી હોનેવાલા નુકસાન કી ભરપાઈ તો કરી હી દેજ. ન ઓકામાં મદદ કરે શાસન કી કૃષિ ન કિસાન હિતકારી યોજના ન જસી જલવાયુ પ્રતિરોધી ફસલ કી વિભિન્ન કિસ્મ ન કો પ્રયોગશાલામાં વૈજ્ઞાનિક નકા દ્વારા નિર્માણ કરીને કિસાન ભાઈ નખ દેણસી ઉ પ્રાકૃતિક આપદામાં ભી અપની ફસલ ખ ઉગાઈ કન ન બચાઈ શકશ. ન ઈ ફસલ ન વિપરીત મોસમમાં ભી ઉગી રહીશ, ન એકામાં સંસાધન ભી કમ લગી રહ્યા છે. શાસનના અબ તક લગભગ જો છે 26 કરોડ મૃદા સ્વાસ્થ્ય કાર્ડ બનાયા છે, જે કાશી કિસાન ભાઈ નખ મિટ્ટી પરીક્ષણ, ઓકી ગુણવત્તા, ઓકી બીમારી ન ઇલાજ સભી આસીનીસી જાણને સમજ નખ મિલી જાય છે. ઈ ભી ફસલ આપદાથી બચાવ કી પહેલેથી જ તૈયારી છે, ક્યોકિ આંખ નસે દેખી કને કોઈ ભી પારખી કિસાન હોય ગો તો વો જ સેહત બતાઈ શકે છે હમક મિટ્ટી કી. પણ સહી જાણકારી મિટ્ટી પરીક્ષણ કા બાદ જ મિલગ, ન ઇની જાણકારી કા બલ પર કિસાન ભાઈ ફસલ કો ચુનાવ, ખાદ ઉર્વરક ન કો ચયન, ખાદ ઉર્વરક ન કી માત્રા કો નિર્ધારણ કરી પાય ગો. ફિર બાત આવજ રાસાયણિક ખેતી સી બઢને વાલી પ્રાકૃતિક આપદા ખ રોકણ કી, ન જૈવિક ખેતી કી તરફ બઢણ કી. તો ઓકામાં ભી શાસન ન 18 લાખ સી અધિક કિસાન ભાઈ નખ રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશનમાં જોડી કન રખેલ છે, ન એકો મૂળ મંત્ર છે 1 એકર 1 સિઝન. ન એકામાં કિસાન ભાઈના ન પ્રતિ એકર 4000 રૂપિયા પ્રોત્સાહન રાશિ ભી ઉનખ દી જાય. ભાઈ બહેન હોણી, ઇનકા અલાવા ભી આગ હમ બાત કરાંગા કુછ સમ્માન ન કુછ અનુદાન નિધિ કી, પણ ઓકાસી પહેલા હમ જાણી લેવા આજ કો પ્રશ્ન. ભાઈ બહેન હોણી, હમારો આજ કો પ્રશ્ન છે, સબ્જી ફસલમાં ઉત્પાદનમાં બાળ તનાવ કો કાઈ અર્થ છે? પ્રશ્ન એક વાર અરુ સુની લ્યો કે સબ્જી ફસલ ઉત્પાદનમાં બાળ તનાવ કો કાઈ અર્થ છે? ના હમેશા કી તરહ ઇના પ્રશ્ન કો ઉત્તર હમ આપખ દેવાંગા કાર્યક્રમ કા આખિરમાં. ના આવ અબ હમ સુની લેવા એક નિમાડી લોકગીત જેખ ગાયશ નારાયણ યાદવ ન સાથી નના.